0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर।

0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बोनो ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
2: राम राम।
0: भाई बोनो आप हमरी रहो आपनो सामुदायिक रेडियो वगर रेडियो 90.8 FM माते ने आप सबनो घणिमान स्वागत करो हो अमारे आज के कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થી અંજલિ બોન આપણે વાતે કરવા રહા કે કિસાન ભાઈ બોન ગરમી ને દાડા મેં આપણે સ્વાસ્થ્ય નું ધ્યાન કરતે રાખી શકીંગા
0: હવે
1: તો આ વાતે તો આપણે કરંગા પણ કાર્યક્રમ ની શરૂઆત મેં આપણે હમરા કિત ને મોરે કર

0: અંજલિ બોલ. ગીતાંશ પુરુના ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનો આપણે સ્વાગત કરો હા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહા કે આપણે કિસાન ભાઈ બહેન ગરમીના મોસમ મેં સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખી શકીંગા.
1: હવે
0: તો જેમ કે આના વિશેની જાણકારી આલવા મિલે આજે આપણે સ્ટુડિયો મેં પ્રભુ કાકા એવા હે એ આપણને બતાડીંગા કે કિસાન ભાઈ બહેન અને આપણે સબ અને ગરમીના મોસમ મેં આપણે સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખવું હે.
1: હવે
0: તો પહેલા હામરી લાણાની વાત ને મોરે કરા આપણી વાતે.
1: હવે રામ રામ પ્રભુ કાકા.
2: રામ રામ
1: પ્રભુ કાકા. આપનું ઘણેમાન સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપણે દેખો હો કે આપણે જે ભાઈ બહેન હે એ મોસમ હે ઉનારો હિયારો કયા ભી મોસમ હોય એ ખેતર મેં કામ કરે હે. ને આપણે દેખી રહ્યો કે આપણે જે ઉનારાના જે દાડા સાલી રહે એનમે ખેતર મેં કામ કરે હે. તો આપણે કાર્યક્રમમાં આજે એ વાતચીત કરવા વાળા હો કે આજે ગરમી વધી રહી હે એની હમસ આપણે ભાઈ બહેનોને હરતે હોવી જોઈએ અને હરતે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ.
2: ઘણી તાજી વાત કરી કેમ કે હું કે આજકાલ ખૂબ ગરમી પડી રહી એ વાત બી સહી હે. અને ગરમી થકી અમારે સમાજ ના જે અમારા ભાઈ હે અમારા કિસાન ભાઈ હે સબ જે ખેતીવાડી કરવા વાળા સબ ભાઈ હે સબ આજકાલ હું કે સમયે પાણી નો નજદીક આવી રહ્યો હે. તો ગરમી હે કે શરદી હે કે પાણી હે કે એનું તો કઈ ગમ રહેતો જ નથી અને ગરમીમાં કામમાં લાગીલા રહે. તો એને થકી અમારા શરીરનું બી ધ્યાન રાખવું જરૂરી હે. અગર અમે શરીરનું આપણે ધ્યાન નહીં રાખંગા તો બીમાર પડી જઈએ કાલે. તો એટલે આપણે આના ગરમી બદલે બસવા બદલે અમને વિશેષ કરીને અમારા જે ભાઈ બોન હે એને અમને કેવું જોઈએ એને વાત બતાડવી જોઈએ કે ભાઈ દેખો જે પ્રભાત નો ટાઈમ હતી આપણે કામ કરી લો અને બપોરનો જે ટાઈમ હે એના ટાઈમે બિલકુલ આપણે ઘર થકી બહાર નથી નીકળવું. અગર બપોર બરાબર જે ગરમીનો સમય અગર બહાર નીકળી ગયા તો બિલકુલ અમારા લીધે બડી સમસ્યા થઈ જાય. અમે બિલકુલ મતલબ સમજી લો કે આટલી ગરમી તો પહેલા નથી પડી એટલી આખી ગરમી પડી રહી હે. તો અમારા જે ભાઈ બોન હે એ ગરમીનું અગર ધ્યાન નહીં રાખી તો બીમારીથી ગ્રસ્ત થઈ જાયગા. એને બદલે અમને વિશેષ કરીને અમારા ભાઈ બોનોને મારું એમ કેવું હે કે તમે ભાઈ ગરમી થકી બસવા બદલે જે સમય નિર્ધારિત કરી લો આપણો હે કે આપણે પહેલે બાપ દાદા બી કરતા હતા કે વહેલે વહેલે કામ કરતા અને બપોરના આરામ કરતા હતા અને હાજના ટાઈમમાં કમસે કમ 4 વાગે બાદ કામ કરતા હતા તાકી એ સમયનો ધ્યાન રાખતા હતા એનાથી બીમાર પડતા નહીં હતા. ને આજે હમણાં હું કરી રહ્યા લોકો કે સમયનો કાંઈ ધ્યાન નથી રાખતા કે બપોર હું કે વહેલો હું કે હાજે હું. તો એને બદલે અમને વિશેષ કરીને ધ્યાન રાખવાની આવશ્યકતા હે. અમારો જે યુવા પેઢી એને બી કેવું જોગે અમારા જે બુજુર્ગ એને સલાહ બી લેવી જોગે કે ભાઈ અમને કવળે કવળે કામ કરવું જોઈએ તો કમસે કમ એને તો જ્ઞાન હે. જે પુરાણા જે ડોકરા હે પુરાણી જે ડોકરી હે એને સબને એનો અનુભવ હે કેમ કે એને સબ કામ કરી લુ એનું.
1: હવે
2: એટલે પછી એને પૂરું એને જ્ઞાન હે એનું. એટલે પછી એને થકી આપણે એને થકી રાય લેવી પાણી બી ને અલંગા તર લાગીને અનુસાર પાણી અગર નહીં મળેગા તો દિક્કત થઈ જાયગા. અને અગર કામ કરતા કરતા બી અગર સમય માથે અગર પાણી નહીં પીધું તો બી દિક્કત થઈ જાયગા. અગર બપોરના ટાઈમ અગર કઈક શાદીઓ જતી રહ્યા અગર પાણી ની વ્યવસ્થા નહીં મળી તો બી દિક્કત થઈ જાયગા. અગર અમે ખેતર માં અમે કામ કરી રહ્યા હા અમારા આજકાલ હેડા ફૂટી રહેલા હે કઈ અમારે કોઈ કચરો હે એને અગર સફાઈ કરી રહ્યા હા યા કોઈ અમારા પાણા પડેલા હે ખેતર માં તો એને અમે અલગ એને અમે હેડે સડાવી રહ્યા હેડો બાંધી રહ્યા કઈ બી અમે કામ કરીએ તો અમને એના ટાઈમ માં અમને ધ્યાન રાખવું
1: જરૂરી
2: હે.
1: તો બાબુ કાકા જેમ કે આપ બતાડી રહો કે આજે ગરમીના દાડા સાલી રહી એનમાં આપણને ધ્યાન રાખવું હે. તો ધ્યાન આપણને હરતે રાખવું હે કઈ કઈ એવી આપણે પરંપરાગત ચીજે હે પ્રાકૃતિક જે ચીજે હે એને આપણને અપનાવવું હે.
2: વિશેષ કરી તો હું હે કે અમારા બાપ દાદા બી ગરમી લાગી જતી આપણે જે ડુંગળી હે એ ડુંગળીને રેડ બન પલાળી ને અને ફોલી નાખીને પલાળીને રેડ બન બે ડુંગળી જે રોટી અગર ખાઈ લેતા તો આના શરીરને બિલકુલ ટાડું થઈ જતું આપણું શરીર. દેશી ઇલાજ અમારી. બીજી વાત કે લીંબુ હે એના લીંબુનું પાણી રેટ બન એક લોટો ભરી અને તૈયાર કરી લીંબુ લીંબુ બે લઈ મને લૂસી નાખી ને થોડું શું નમક લઈ લેતા મય ને હલકોસી મય શક્કરિયા ને મલાવી અને અગર એ પી લેતા તો રેટ બન આપણા શરીરને આરામ
1: મળે.
2: બીજી ચીજ કે અમારો જે આમ હે એ અગર અમે એમ જે કાસી કેરીનો અગર બઢિયા અગર અમે ફોલીને અગર રેટ બન એનો અગર સમજી લો કે એનો રસ્સો બનાવીને અગર અમે થોડું શું નમક ને अगर थोड़ी से मतलब शक्कर मलावी ने अगर एक गिलास पी लें तो बिल्कुल आपने शरीर ने आराम मिली जाए। तो आवी आवी जी चीजें हैं इन्हीं चीजों का अपने उपयोग करवो गर्मी ने टाइम में जरूरी है ताकि कम से कम अपने शरीर ने राहत मिली सके। तो आ मारो आनी बात ऊपर की हुए
1: હવે બાપુ કાકા જેમ કે આપ આપણે ઘરેલુ દેશી ઉપાય જે આપણે કરો હો એ બતાડી રહો એને અલાવા કઈ કઈ બીજી વાતે હે જે આપણને ધ્યાન રાખવાની જરૂરત હે?
2: બીજી વાત એક ઈ વાત એ હે કે એક તો હું કે આપણે કોઈ ભી કામ કરો તો પરબાદી કરી લેવાનું, બીજી વાત કે બપોર આરામ કરવાની જરૂરત હે, તીસરી વાત કે હાથમાં 4 વાગ્યા બાદ આપણે કામ કરવાની જરૂરત હે તાકી કમસે કમ આપણે વ્યવસ્થિત તરીકાથી કે આપણે જીવનની આપણ આરામથી કે આપણે કામ હે ને કરી શક અને આપણે અગર આની વાતનું અગર ધ્યાન રાખંગા તો આપણે બીમાર ન પડી શક, આ મારું કેવું આની વાત ઉપર હે। બીજી વાત લોક હું કે આજકાલ હું કે સમયનો ભી ધ્યાન ન રાખંગા આપણ તો સમજી લો કે એણતા એણતા ભી અગર બીમાર પડી જઈ રહ્યા આજકાલ લોક, કેમ કે સાલી રહ્યા અને અગર પાણીની વ્યવસ્થા આવવા નહીં મળી રહી તો દિક્કત થઈ જાયગા। તો એના બદલે અમને વિશેષ કરીને હાથે બોટલ ભી રાખવું જરૂરી
1: હે,
2: હાથે બોટલ ભરીને પાણી રાખો હાથે તાકી કમસે કમ અમને પ્યાસ લાગે તો આપણે ઉબારીને પાણી
1: વધારે કામ કરો તો આપણને લૂ લાગી
2: જાય,
1: એને બદલે આપણે ભાઈ બહેન હું ઉપાય કરી શકીએ?
2: હા, લૂ લાગી જાય એને બદલે વિશેષ કરીને એક તો ખાસ કરીને વાતનું ધ્યાન રાખવું હોય તો કાશી કરીનો જે છે અને આપણે શિશુડો બનાવી દેવાનો, શિશુડો એટલી બઢિયા ચીજ છે કે જેને અગર રોટી હાથે મસીટી અગર ખાઈ લંગા તો બિલકુલ એક તો આપણી થકાન હે ખતમ થઈ જાગા, બીજી કેટલી બી લૂ લાગેલી હોય તો એને થકી આરામ મળી જાગા। તો આ ખાસ ઉપાય હે, સબ થકી બઢિયા ઉપાય હે। બીજી ચીજ કે અગર દહી આપણે ઘેરમાં હે, બે આપણે ઘેરમાં ડોબે હે ગાય હે સબ હે આપણે કરને, દહી ઘેરમાં હે તો ખટ્ટી છાશ છે થોડું થોડું એનો ભી ઉપયોગ કરવો જોઈએ હાજે હવારે તાકી કમસે કમ અગર તો એક ગિલાસ અગર ખટ્ટી છાશ મળી જાય તો કમસે કમ એનો ભી અગર આપણે પી લંગા તો આપણે શરીરને રાહત મળી જાયગા। તો અગર દહી અગર મળી જાય તો ચાવલ દહી હાજના ટાઈમે ખાવાનું ભી યાદ રાખવું પડે કે હાજના ટાઈમમાં હું થઈ રહ્યું કે અગર દાડાની ભી રોટી ખંગ હાજના ભી રોટી ખંગા તો આપણે શરીરને મતલબ એની રાહત નહીં મળે, અગર હાથનું અગર આપણે હલકું ભોજન હાથના ખાઈ લે અગર સમજી લો કે ખટ્ટી છાશ છે દહી હે અને ચાવલ હાથે ખાઈ લંગા તો આપણે શરીરને રાહત મળી જાયગા। એની વાતને વિશેષ કરીને ધ્યાન રાખવાની જરૂરત છે।
1: જેમ કે બાપુ કાકા આપે ઘણી અસલ વાતે બતાડી હે કે આજે આપણે ગરમીના મોસમમાં આપણને ઘણા કાની વાતોનું ધ્યાન રાખવું હે, તો અંત મેં આપ એક ગીતની માધ્યમ થકી આપણે ભાઈ બહેનોને સંદેશ આપ દો તાકી એણને આ વાત હજી ભી અસલ તરીકા થકી હમસ મેં આવી જા।
2: ઘણી અચ્છી વાત કરી ભાઈ આતે તમે તે, કેમ કે ભાઈ તે સબને ઇંતજાર હે પાછું કે એકાદું ગીત કા હમળાવી દેંગા એમ, તો આપણે એક ગીત આપણે હમળાવી દઉં

0: चाहिए के जो के गर्मी थकी बस्ता रे जो हर भाई बोनाने को के खाटी सान पीता रे जो हर भाई बोनाने के जो के दही दूध खाता रे जो अरे टाडी चीजाने खाजो के गर्मी न राहत माले अरे भाई बोनाने के जो के गर्मी न राहत माले भाई बोनाने के जो के गर्मी थकी बसता रे जो
1: जिम की पप्पू काका आपे गीत ने माध्यम तक घणो असल संदेश आपड़े भाई बहनों ने आल्यो है तो आपनो मु धन्यवाद करू चाहूंगा कि आप हमारे कार्यक्रम तक जुड़े ना मने अटली अच्छी जानकारी आली
0: धन्यवाद
1: જાગૃતિ બુન જેમ કે આપણે આપણા વ્યાસમે પ્રભુ કાકા જોડ્યા તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તક ઘણા આકાની વાતે બતાડી હે કે આજે ગરમીનો ટાઈમ ચાલી રહ્યો હે એનમે સબતે કી મહત્વપૂર્ણ આપણને ટાઈમનું જ ધ્યાન રાખવું હે કે કયા ટાઈમ આપણને ઘરથી કી બહાર તેને કરીને ખેતરાના કામ કરવા હે ને કયા ટાઈમ આપણને ઘરમાં રહેવું સુએ એને સાથે એણે આપણને એ બી બતાડ્યું કે આપણે ખાનપાનમાં હું હું આપણને સામેલ કરવું હે ને દેશી ઉપાય આપણે શું કરવા હે જેન તકી આપણે લૂ તકી બચી શકું
2: હો વેન્જલી બોન અંજલિ બુન જેમ કે આજના કાર્યક્રમની માધ્યમથી આપણે ઘણા ઘણી વાતે કરી ને હવે આપ દેખી રહો કે ટાઈમ થઈ ગયો હે સૂટા પડવાનો તો સૂટા તો પડંગા પણ સાથે સાથે હમરે લઈ કર કિતને મોરે પડા સૂટમ
1: હોપે

સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન, જિંદગી પર બાતની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળીની જીવન જીવવા, ફળ સબ્જી રોજે ખા, બીમારીને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવનનો સહારો હે, આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકે આ છે સેહતનું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: कार्यक्रम समस्या समाधान हमर वावारा अमर हितक भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन जागृति ने आपनी बुन अंजलि नु
2: राम राम।
0: होवे भाई बुनो आप सब हमले रिया हो आपू सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहे हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: होवे भाई बुन लेने हाजिर थी के हाँ कार्यक्रम समस्या समाधान ने एक ना विषय ने हाथे आज ना कार्यक्रम ने माध्यम थे अंजलि बुन ने मनीषा बुन आप बातें करवा रहा કે આપણે જે પુરાની પરંપરા હે એ દૂર થતી જઈ રહી ગામ થકી અને આપણે જે સામાજિક સમસ્યા હે એ વધતી જઈ રહી હે તેની હું સમસ્યા થઈ શકે ને સમાધાન હું થઈ શકે એના બારામાં આજે આપણે વાતે કરંગા।
3: હવે જાગૃતિપૂર્ણ આપે સહી કીધું કેમ કે આપણે દેખી રહ્યો કે ટેમ બદલવું તો જરૂરી હે, નવી સોચ ની તકનીકી ને હાથે અગાડી વધવું ભી જરૂરી હે, પણ અણાના સબન વેસમાં આપણને અણી વાતનું ધ્યાન રાખવું હે કે આપણે કઈ ચીજે વાય સુટતી જઈ રહી હે, આંતકી આપણું સમાજ મજબૂત બનેગા કે નહીં બનેગા, આવા સબ સવાલ હે જે આપણે મનમાં ઉઠવા જોઈએ। કેમ કે આપણે દેખો હા કે પહેલાના ટાઈમમાં આપણે જે ગામ હે એનમાં અપનાપન વધારે હતું, મનક જે હતા એ એકા બીજાને સુખ દુઃખ મેં હાથે ઉભો રહેતા હતા, બુઝુર્ગની વાતે સાંભળતા, તહેવારને મળીને મનાવતા ને પ્રકૃતિનું સન્માન કરતા, પણ અભિનેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ધીરે ધીરે આ જે ચીજે હે એ ખતમ થતી જઈ રહી હે, જિંદગી સમાજમાં નવી સમસ્યા ઉભી થઈ રહી હે। તો આજે આપણે કાર્યક્રમમાં એ જ જાણવા વાળા હો કે સમસ્યા શું હે, કેમ વધી રહી હે, આનું સમાધાન હું થઈ શકે।
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો ખાતે ઘણા આકારની વાતે રીંગા અબર હમણાં અગીત ને મોરે કર આપણી વાતે।
1: હવે તો ભાઈ બોન આપ સાંભળતા રહો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM।

0: અંજલિ બોન, ગીતા શુપુરુનો અને ગીતને બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું આપણે સ્વાગત કરવા આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. અને જેમ કે ગીતે કે પહેલે આપણે વિશે બતાડું હતું કે આજે આપણે વાતે રહેવા વાળી હૈ કે પુરાની પરંપરા થકી આપણે જે ગામ હે એ દૂર થતું જઈ રહ્યું હે ને બઢતી સામાજિક સમસ્યા. જેમ કે આપણે કે આપણે જે ગામ હતા પહેલે આ અહીં ચોપાલે થતી હતી, ચોપાલે માટે હસી ગુંજતી હતી, મેલજોલનું મીઠાસ હતું, રિશ્તા મેં અપનાપન હતું. પણ આજે ગામ હે એ ધીરે ધીરે આપણી પુરાની પરંપરા થકી દૂર થતું જઈ રહ્યું હે. આધુનિકતાની દોડ મેં ગામનું સામાજિક તાનોબાનો કમજોર પડી રહ્યું હે ને ઘણી સમસ્યા જન્મ લઈ રહી હૈ. ગામ કેવલ મિટ્ટીને ઘરન નામ નથી ભાઈ બોન, બલકી આ સંસ્કારો પરંપરા સહયોગ ને સામૂહિક જીવનની પહેચાન હૈ. ભારતની આત્મા ગામોમાં રહે. પહેલે આપણે દેખતા હતા અંજલિ બોન ને મનીષા બોન કે ગામ મેં મન કા એકબીજાને સુખ દુઃખ મેં હાથે ઉભર રહેતા હતા. કિનિક ને ઘર મેં શાદી હો, બીમારી હો યા કોઈ સંકટ આવી ગયું હો તો હેત તો ગામ પરિવાર બની જતો હતો. પણ આજે સમય બદલી ગયું હે. આજનો સમય આ તસવીર આપણને હામે દેખાતી જ નથી કે આજે આપણે દેખા કે કોઈ પરિવાર હો યા કિને ઘર મેં કોઈ બીમાર પડી ગયું હે તો મન કા આમ જ દેખીને ચલે છે, લેકિન કોઈ પૂછતું ભી નથી કે આ કેમ શું હે.
1: હવે જાગૃતિ બોની એની સાથે આપણે દેખો કે આપણે જે વધારે આબાદી રહે વે ભી આપણે ગામો મેં રહે. આપણે ગામની પહેચાન વે હે આપણી પુરાની પરંપરાઓ, આપસી ભાઈચારા અને સાદગીની મેલજોલી રહેવાની સંસ્કૃતિ માટે રહેતી હતી. પણ આપણે દેખો કે ટેમ બદલી રહ્યો વેણા સાથે આપણે ગામ હે વી ભી બદલતા જઈ રહી હૈ. શિક્ષા, તકનીકી, આધુનિક જીવનશૈલી ને આપણે ગામોનો વિકાસ કર્યું હે. વેણા સાથે આપણે દેખો કે ગામની પરંપરા એવી ધીરે ધીરે ખતમ થતી જઈ રહી હૈ. એને કારણે આપણે દેખો કે નવી સામાજિક સમસ્યા એવી ભી પેદા થઈ રહી હૈ. પહેલે આપણે દેખતા હોય કે ગામો મેં જી લોગ રહેતા હતા મલી જુલીને રહેતો હતો ને એકબીજા ખતી આપણું દુઃખ ને સુખ સાંજા કરતો હતો. પણ આપણ અભી દેખી રહી હૈ કે આપણે જે લોગ હેવી એકબીજા ખતી દૂર થતા જઈ રહી હૈ. આપણે દુઃખ કેને વતાડતો નથી હિ ને આને જ કારણે આપણે દેખી રહી કે આ સમસ્યા હેવી વધતી જઈ રહી હૈ. આપણને આ વિકાસની ઓર બદલાવ દેખાવો જોઈએ આ દેખવા નથી મળતું.
2: હવે મનીષાબોન આપે સહી કીધું તો જાગૃતિબોન આપણે ભાઈ બોનોને એ જ કેવું ચાંગા કે પહેલાના ટાઈમે જે ગામના મનક હતો એ પેડ લગાડતો હતો, તાલાબ જે હતો એની સાફ સફાઈ કરતો, પશુ ને પક્ષીઓનું ધ્યાન રાખતા હતા. પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો હોય કે જે સમાજ હે એ પ્રકૃતિ થકી દૂર જતું જઈ રહ્યું હૈ. પેડ કટી રહી, પાણી બરબાદ થઈ રહ્યું હૈ, પ્લાસ્ટિક વધી રહ્યું હૈ ને ગરમી લગાતાર વધી રહી હૈ. આનું અસર આપણે દેખ્યો હોય કે પાણીની કમી, નવી નવી બીમારી આવી રહી હૈ, ખેતી માટે આનું અસર પડી રહ્યું હૈ ને પશુ જે હે એનું જીવન ભી સંકટ મેં આવી ગયું હૈ. એની સાથે આપણે દેખ્યો હો કે પહેલાના ટાઈમે જે મોટો મનકો હતો એનું સન્માન થતું હતું, એનાની સલાહ જે હતી એ સબ માનતા હતા. પણ અવડીના ટાઈમે આપણે દેખી રહ્યો કે બુઝુર્ગો જે ગઢલો મનકો હે એ ખુદને એકલું મહેસૂસ કરે હે. ઘર મેં એનાની વાતને કોઈ સાંભળતું નથી, જેન તકી માનસિક રૂપ તકી તૂટવા લાગ્યા હે.
0: હવે અંજલિ પણ આપણે દેખો કે ગામ મેં પહેલે તહેવાર કેવલ ઉત્સવ નથી બલ્કિ સામાજિક એકતાનું માધ્યમ હતું. હોલી, દિવાળી, તીજ, ગણગોર આ હેતે પર્વ હેત ગામ મળીને ખાતે મળીને ખુશી મનાવતો હતો. પણ આજે દેખી રહ્યા કે તહેવાર જે હે એ પહેલે જેવી આત્મીયતા નથી રહી. મન કા આપણે ઘર સુધી સીમિત થઈ ગયા હે. સામાજિક જોડાવ કમજોર પડી ગયું હે. પુરાની પરંપરાઓ થકી દૂર થવાનો એક સૌથી મોટો પ્રભાવ યુવા માટે ભી પડ્યો હૈ. પહેલે જે યુવા હતા એ ખેતી કરતા હતા, પશુપાલન કરતા હતા, ગામના વિકાસમાં રૂચિ ભી લેતા હતા. આજે આપણે દેખી રહ્યા મનીષાબોન અંજલિબોન કે ઘણા યુવા ગામની સંસ્કૃતિ થકી પસાડી ફેરી ગયા હૈ. આપણે દેખા કે શહેરની ચમક દમક થકી પ્રભાવિત થઈ ગયા હૈ ને આપણી જે જડ હૈ એન થકી કટતા જઈ રહે હૈ. ગામ મેં જે બેરોજગારી, નશાખોરી, અપરાધ હૈ આ સમસ્યા વધતી જઈ રહી હૈ. તો આપણે ભાઈ બોનોને એ જ કેવું ચંગા કે આપણને અંત કી કટવું નથી બલ્કિ જુડવું હૈ. જૈવરે આપણે જુડંગા તો જ આપણી સંસ્કૃતિ ફેર થકી આવી જાગા.
1: હવે જાગૃતિ બોન એની સાથે આપણે દેખો કે આપણે ગામ હે આ ભી ટેમ હાથે બદલી રહીએ હે. આપણે ગામના મન કહે ભી શહેરની તરફ જ્યાદા આકર્ષિત થઈ રહી હૈ. મોબાઈલ ને ઇન્ટરનેટ નો વધારે ઉપયોગ કરી રહી હૈ એન ખતે ભી આગળ બળી રહી હૈ. વ્યક્તિગત સોચ બળી રહી હૈ, સંયુક્ત પરિવાર હે વે તૂટી રહ્યા હે ને ખેતી મેં મશીનોનો ઉપયોગ હે વો વધારે થઈ ગયો હે. પુરાના પરંપરા રીતિ રિવાજ એવી ભી આપણે કમ થતા ખતા દેખાઈ રહ્યા હે. આ સબ બદલાવને કારણે આપણે દેખો કે આ આપણે બદલાવે જીવન આપણે આસાનથી બનાવ્યું હે. પણ આપણે આ સામાજિક પરંપરા હે ને એનો ઢાંચો હે વેણે કમજોર કરી નાખ્યું હે.
2: હવે મનીષાબોન આપે સહી કીધું તો આપણે ભાઈ બોનોને આપણે એ જ કંગા કે કોઈ ભી પુરાની જે પરંપરા હે એ સહી હો એ આપણે નથી કહેતા. પણ હર પુરાની પરંપરા ગલત ભી નથી રહેતી. જરૂરત હે કે આપણને સમજદારી તકી અણી પરંપરાને સમજવો હોગા. જેમ કે જાગૃતિ બોન ને મનીષા બોન આપણે દેખો હો કે પરંપરાએ જે હે આપણે સમાજને જોડીને રાખે હે, પ્રકૃતિને બચાવે હે ને સંસ્કાર આલે હે, તો અણને આપણને અગાડી વધાવવું હે. કેમ કે આજના ટાઈમમાં ગામ બદલી રહે હે, જીવનશૈલી બદલી રહી હે ને સોચ ભી બદલી રહી હે. પણ અણા સબ બદલાવને વ્યાસમી અગર રિશ્તે જે હે એની ગરમાહટ ખતમ થઈ જાગા, સમાજ મે દૂરી બઢેગા, પ્રકૃતિ સંકટ મે પડેગા, હે મનક જે હે ઈ માનસિક રૂપ તકી એકલું મહેસૂસ કરેગા, તો અણી ટાઈમ આપણને બે ઘડી ઉભો રહીને વિચાર કરવાની જરૂરત હે. આપણને વિચાર કરવું હે કે પુરાની પરંપરાઓનું ઉદ્દેશ્ય ખાલી આપણને બાંધીને રાખવું નથી, બલ્કી સમાજને જોડીને રાખવું હે, એનાનો સહયોગ કરવો હે, સાદગી બનાવીને રાખવી હે, અનુશાસનને હાથે આપણા જીવનને સંતુલિત બનાવીને રાખવું હે.
0: હવે અંજલિ પણ આપણે ભાઈ બહેનોને આપણે ઈસ ગંગા કે આધુનિકતા અપનાવવું ગલત નથી, પણ આપણી સંસ્કૃતિને પરંપરાને ભૂલી જવું ઈ સપ્તકી મોટી ગલતી હે. આપણે જે ગામ હે તારે જ ખુશહાલ બની શકીંગા, જે વારે વિકાસ ને સંસ્કાર બે હાથે સાલેંગા. આપણે નઈ તકનીક અપનાવવી હે, પણ પુરાની પરંપરાનું સન્માન ભી કરવું હે. કેમ કે જે વારે સમાજની જડે મજબૂત રહેગા, તે વારે સમાજ લંબા સમય સુધી ટીકેગા. આજે જરૂર એની વાતની હે કે આપણે ગામને કેવલ વિકાસની દોડમાં અગાડી નહીં વધાવવા, બલ્કિ એને સંસ્કાર સહયોગ ને સામાજિક એકતાનું કેન્દ્ર ભી બનાવવા. ભાઈ પણ અગર આપણે હર વ્યક્તિ આપણે ગામ આપણી સંસ્કૃતિ ને આપણે રિશ્તાને પ્રતિ જિમ્મેદારી સમજેગા, તો આપણે સામાજિક જેટલી ભી સમસ્યા હે ઈ આપણે આપ બસ સમાપ્ત થઈ જાગા. આપણે ભાઈ બોનો ને ઈસ કેવું ચંગા અંજલિ બોન ને મનીષા બોન, ગામની મિટ્ટી કેવલ ધૂળ નથી બલ્કિ આપણી પહેચાન હે. અગર આપણે આપણી પરંપરાને બચાવીને રાખંગા, તો આપવાની પીઢી ભી સંસ્કારની રોશનીમાં અગાડી વધેગા. આધુનિક આપણે બનવું હે, પણ આપણી જડે થકી આપણે જોડું થક્યું રહેવું હે. કેમ કે પેડ ચાહે કેટલું ભી ઊંચું કેમ નહીં હો, તાકત એની જડસ રહે.
1: હવે જાગૃતિ બોન એને સાથે આપણે દેખા કે આપણે ગામની સંસ્કૃતિ હે વેને ભી આપણે મહત્વ આલવું હે. આપણે ગામની જે સંસ્કૃતિ હે વે આપણી પહેચાન એને આ આપણને હિકાડે હે કે આપણે જે હે એકતા મેં શક્તિ હેતે રહે, સાદગી મેં સુખ હેતે રહે, મિલજોલીને આપણ શાંતિ કત હેતે રહી શક હ, ને આપણે પરિવારને સમાજને આપણ હેતે જોડીને રાખી શક હ. ભાઈ બોનો અગર આપણ આ સંસ્કૃતિ ખતમ થઈ રહી હે, આપણે સમાજ એવો ભી કમજોર થઈ રહ્યું હે, તે આપણે આ સંસ્કૃતિ બચાવવા બદલે આપણે લોકો ખાતે મળીને વાતે કરવી હે, આપણે સમાજની જે સમસ્યા હે વર્ણનો સમાધાન કાઢવું હે. તણા ખાતે આપણે દેખા કે આપણે ગામ હે વી ભી અગાડી વધેગા, ને આપણે ગામના લોક હે વી ભી આપણે ગામ મેં સરેગા, ને આપણે અણા ખાતે આપણે દેખા કે આપણો સમાજ ને આપણે ગામ હે વો ભી અગાડી વધેગા.
2: મનીષા બોન, તો જેમ કે અંજલિ બોન ને મનીષા બોન વાતે તો ઘણા કની કરી કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં, હવે આપણે દીકી રહ્યો કે ટાઈમ થઈ ગયો હે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનો. સૂટો તો પડંગા, પણ સાથે પહેલે આપણે ભાઈ બહેનોને આપણું પતું બતાડવું ચાહંગા, તાકી આજનો આ કાર્યક્રમ એનાને કેવું લાગ્યું એના બારે મેં ઈ આપણને રાય સુઝાવ આલી શકીંગા. હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈન બનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી તાર હુદી
3: રામ રામ રામ રામ.

0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बोनो ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
2: राम राम।
0: भाई बोनो आप हमरी रहो आपनो सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM माते ने आप सबनो घणिमान स्वागत करो हो अमारे आज के कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થી કે અંજલિ બોન આપણે વાતે કરવા રહ કે કિસાન ભાઈ બોન ગરમી ને દાડા મે આપણે સ્વાસ્થ્ય નું ધ્યાન હરતે રાખી શકીંગા।
0: હવે
1: તો આ વાતે તો આપણે કરંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે હમરા કિત ને મોરે કર આપણી વાતે।
0: હવે તો ભાઈ બોનો આપ હંબર તરીસુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે।

0: અંજલિ બોલ. ગીતતાઈ શુપુરુ નાના ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનો આપણે સ્વાગત કરો હા. આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં ને જેમ કે ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહા કે આપણે કિસાન ભાઈ બહેન ગરમીના મોસમ મેં સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખી શકીંગા.
1: હવે
0: તો જેમ કે આના વિશેની જાણકારી આલવા મિલે આજે આપણે સ્ટુડિયો મેં પ્રભુ કાકા એવા હે એ આપણને બતાડીંગા કે કિસાન ભાઈ બહેન અને આપણે સબ અને ગરમીના મોસમ મેં આપણે સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખવું હે.
1: હવે
0: તો પહેલા હામરી લાણાની વાત ને મોરે કરા આપણી વાતે.
1: હવે રામ રામ પ્રભુ કાકા.
2: રામ રામ
1: પ્રભુ કાકા. આપનું ઘણેમાન સ્વાગત કરું હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપણે દેખો હો કે આપણે જે ભાઈ બહેન હે ઈ મોસમ હે ઉનારો હિયારો કયા ભી મોસમ હોય એ ખેતર મેં કામ કરે હે. ને આપણે દેખી રહ્યો કે આપણે જે ઉનારાના જે દાડા સાલી રહે એનમે ખેતર મેં કામ કરે હે. તો આપણે કાર્યક્રમમાં આજે એ વાતચીત કરવા વાળા હો કે આજે ગરમી વધી રહી હે એની હમસ આપણે ભાઈ બહેનોને હરતે હોવી જોઈએ અને હરતે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ.
2: ઘણી તાજી વાત કરી કેમ કે હું કે આજકાલ ખૂબ ગરમી પડી રહી એ વાત બી સહી હે. અને ગરમી થકી અમારે સમાજ ના જે અમારા ભાઈ હે અમારા કિસાન ભાઈ હે સબ જે ખેતીવાડી કરવા વાળા સબ ભાઈ હે સબ આજકાલ હું કે સમય પાણી નો નજદીક આવી રહ્યો હે. તો ગરમી હે કે શરદી હે કે પાણી હે કે એનું તો કઈ ગમ રહેતો જ નથી અને ગરમીમાં કામમાં લાગીલા રહે. તો એને થકી અમારા શરીરનું બી ધ્યાન રાખવું જરૂરી હે. અગર અમે શરીરનું આપણે ધ્યાન નહીં રાખંગા તો બીમાર પડી જઈએ કાલે. તો એટલે આપણે આના ગરમી બદલે બસવા બદલે અમને વિશેષ કરીને અમારા જે ભાઈ બોન હે એને અમને કેવું જોઈએ એને વાત બતાડવી જોઈએ કે ભાઈ દેખો જે પ્રભાતનો ટાઈમ હતી આપણે કામ કરી લો અને બપોરનો જે ટાઈમ હે એના ટાઈમે બિલકુલ આપણે ઘર થકી બહાર નથી નીકળવું. અગર બપોરમાં બરાબર જે ગરમીનો સમય અગર બહાર નીકળી ગયા તો બિલકુલ અમારા લીધે બડી સમસ્યા થઈ જાયગા. અમે બિલકુલ મતલબ સમજી લો કે આટલી ગરમી તો પહેલા નથી પડી એટલી આખી ગરમી પડી રહી હે. તો અમારા જે ભાઈ બોન હે એ ગરમીનું અગર ધ્યાન નહીં રાખી તો બીમારીથી ગ્રસ્ત થઈ જાયગા. એને બદલે અમને વિશેષ કરીને અમારા ભાઈ બોનોને મારું એમ કેવું હે કે તમે ભાઈ ગરમી થકી બસવા બદલે જે સમય નિર્ધારિત કરી લો આપણો હે કે આપણે પહેલે બાપ દાદા બી કરતા હતા કે વહેલે વહેલે કામ કરતા અને બપોરના આરામ કરતા હતા અને હાજના ટાઈમમાં કમસે કમ 4 વાગે બાદ કામ કરતા હતા તાકી એ સમયનો ધ્યાન રાખતા હતા એનાથી બીમાર પડતા નહીં હતા. ને આજે હમણાં હું કરી રહ્યા લોકો કે સમયનો કાંઈ ધ્યાન નથી રાખતા કે બપોર હું કે વહેલો હું કે હાજે હું. તો એને બદલે અમને વિશેષ કરીને ધ્યાન રાખવાની આવશ્યકતા હે. અમારો જે યુવા પેઢી એને બી કેવું જોગે અમારા જે બુજુર્ગ એને સલાહ બી લેવી જોગે કે ભાઈ અમને કવળે કવળે કામ કરવું જોઈએ તો કમસે કમ એને તો જ્ઞાન હે. જે પુરાણા જે ડોકરા હે પુરાણી જે ડોકરી હે એને સબને એનો અનુભવ હે કેમ કે એને સબ કામ કરી લુ એનું.
1: હવે
2: એટલે પછી એને પૂરું એને જ્ઞાન હે એનું. એટલે પછી એને થકી આપણે એને થકી રાય લેવી પાણી બી ને અલંગા તર લાગીને અનુસાર પાણી અગર નહીં મળેગા તો દિક્કત થઈ જાયગા. અને અગર કામ કરતા કરતા બી અગર સમય માથે અગર પાણી નહીં પીધું તો બી દિક્કત થઈ જાયગા. અગર બપોરના ટાઈમ અગર કઈક શાદીઓ રહ્યા અગર પાણી ની વ્યવસ્થા નહીં મળી તો બી દિક્કત થઈ જાયગા. અગર અમે ખેતર માં અમે કામ કરી રહ્યા હા અમારા આજકાલ હેડા ફૂટી રહેલા હે કઈ અમારે કોઈ કચરો હે એને અગર સફાઈ કરી રહ્યા હા યા કોઈ અમારા પાણા પડેલા હે ખેતર માં તો એને અમે અલગ એને અમે હેડે સડાવી રહ્યા હેડો બાંધી રહ્યા કઈ બી અમે કામ કરીએ તો અમને એના ટાઈમ માં અમને ધ્યાન રાખવું
1: જરૂરી
2: હે.
1: તો બાબુ કાકા જેમ કે આપ બતાડી રહો કે આજે ગરમીના દાડા સાલી રહી એનમાં આપણને ધ્યાન રાખવું હે. તો ધ્યાન આપણને હરતે રાખવું હે કઈ કઈ એવી આપણે પરંપરાગત ચીજે હે પ્રાકૃતિક જે ચીજે હે એને આપણને અપનાવવું હે.
2: વિશેષ કરી તો હું હે કે અમારા બાપ દાદા બી ગરમી લાગી જતી આપણે જે ડુંગળી હે એની ડુંગળીને રેડ બન પલાળી ને અને ફોલી નાખીને પલાળીને રેડ બન બે ડુંગળી અને રોટી અગર ખાઈ લેતા તો આના શરીરને બિલકુલ ટાડું થઈ જતું આપણું શરીર. દેશી ઇલાજ અમારી. બીજી વાત કે લીંબુ હે એના લીંબુનું પાણી રેડ બન એક લોટો ભરી અને તૈયાર કરી લીંબુ લીંબુ બે લઈ મને લૂસવી નાખી ને થોડું શું નમક લઈ લેતા મય ને હલકોસી મય શક્કરિયા ને મલાવી અને અગર એ પી લેતા તો રેડ બન આપણા શરીરને આરામ
1: મળે.
2: બીજી ચીજ કે અમારો જે આમ હે એ અગર અમે એમ જે કાસી કેરીનો અગર બઢિયા અગર અમે ફોલીને અગર રેડ બન એનો અગર સમજી લો કે એનો રસ્સો બનાવીને અગર અમે થોડું શું નમક ને अगर थोड़ी से मतलब शक्कर मलावी ने अगर एक गिलास पी लें तो बिल्कुल आपने शरीर ने
1: आराम
2: मिली जाए। तो आवी आवी जी चीजें हैं इन्हीं चीजों का अपने उपयोग करवो गर्मी ने टाइम में जरूरी है ताकि कम से कम अपने शरीर ने राहत मिली सके। तो आ मारो आनी बात ऊपर की हुए
1: હવે બાપુ કાકા જેમ કે આપ આપણે ઘરેલુ દેશી ઉપાય જે આપણે કરો હો એ બતાડી રહો એને અલાવા કઈ કઈ બીજી વાતે હે જે આપણને ધ્યાન રાખવાની જરૂરત હે?
2: બીજી વાત એક ઈ વાત એ હે કે એક તો હું કે આપણે કોઈ ભી કામ કરો તો પરબાદી કરી લેવાનું, બીજી વાત કે બપોર આરામ કરવાની જરૂરત હે, તીસરી વાત કે હાથમાં 4 વાગ્યા બાદ આપણે કામ કરવાની જરૂરત હે તાકી કમ સે કમ આપણે વ્યવસ્થિત તરીકાથી કે આપણે જીવનની આપણ આરામથી આપણે કામ હે ને કરી શક અને આપણે અગર આની વાતનું અગર ધ્યાન રાખંગા તો આપણે બીમાર ને પડી શક। આ મારું કેવું આની વાત ઉપર હે। બીજી વાત લોક હું કે આજકાલ હું કે સમયનો ભી ધ્યાન ને રાખંગા આપણ તો સમજી લો કે એણતા એણતા ભી અગર બીમાર પડી જઈ રહ્યા આજકાલ લોક, કેમ કે સાલી રહ્યા અને અગર પાણીની વ્યવસ્થા નહીં મળી રહી તો દિક્કત થઈ જાયગા। તો એના બદલે અમને વિશેષ કરીને હાથે બોટલ ભી રાખવું જરૂરી
1: હે,
2: હાથે બોટલ ભરીને પાણી રાખો હાથે તાકી કમ સે કમ અમને પ્યાસ લાગે ત્યાં આપણે ઉબારીને પાણી
1: વધારે કામ કરો તો આપણને લૂ લાગી
2: જાય,
1: એને બદલે આપણે ભાઈ બહેન શું ઉપાય કરી શકીએ?
2: લૂ લાગી જાય એને બદલે વિશેષ કરીને એક તો ખાસ કરીને વાતનું ધ્યાન રાખવું હે તો એક તો કાશી કરીનો જે હે અને આપણે શિશુડો બનાવી દેવાનો। શિશુડો એટલી બઢિયા ચીજ હે કે જેને અગર રોટી હાથે મસીટી અગર ખાઈ લંગા તો બિલકુલ એક તો આપણી થકાન હે ખતમ થઈ જાગા, બીજી કેટલી બી લૂ લાગી લી હોય તો એને થકી આરામ મળી જાગા। તો આ ખાસ ઉપાય હે, સબ થકી બઢિયા ઉપાય હે। બીજી ચીજ કે અગર દહીં આપણે ઘેરમાં હે, બે આપણે ઘેરમાં ડોબે હે ગાય હે સબ હે આપણે ઘરને, દહીં ઘેરમાં હે તો ખટ્ટી છાશ છે થોડું થોડું એનો બી ઉપયોગ કરવો જોઈએ હાજે હવારે તાકી કમસે કમ અગર તો એક ગિલાસ અગર ખટ્ટી છાશ મળી જાય તો કમસે કમ એનો બી અગર આપણે પી લંગા તો આપણે શરીરને રાહત મળી જાયગા। તો અગર દહીં અગર મળી જાય તો ચાવલ દહીં હાજના ટાઈમે ખાવાનું બી યાદ રાખવું પડે કે હાજના ટાઈમમાં શું થઈ રહ્યું કે અગર દાડાની બી રોટી ખંગ હાથના બી રોટી ખંગા તો આપણે શરીરને મતલબ એની રાહત નહીં મળે। અગર હાથનું અગર આપણે હલકું ભોજન હાથના ખાઈ લે અગર સમજી લો કે ખટ્ટી છાશ છે દહીં છે અને ચાવલ હાથે ખાઈ લંગા તો આપણે શરીરને રાહત મળી જાયગા, એની વાતને વિશેષ કરીને ધ્યાન રાખવાની જરૂરત છે।
1: જેમ કે બાપુ કાકા આપે ઘણી અસલ વાતે બતાડી હે કે આપણે આપણે ગરમીના મોસમમાં આપણને ઘણા કાની વાતોનું ધ્યાન રાખવું હે, તો અંત મેં આપ એક ગીતની માધ્યમ થકી આપણે ભાઈ બહેનોને સંદેશ આપ દો તાકી એણને આ વાત હજી બી અસલ તરીકા થકી હમસ મેં આવી જા।
2: ઘણી અચ્છી વાત કરી ભાઈ આતે તમે તે, કેમ કે ભાઈ તો સબને ઇંતજાર હે પાછું કે એકાદું ગીત કાક હમળાવી દેંગા એમ, તો આપણે એક ગીત આપણે હમળાવી દઉં

0: के जो के गर्मी थकी बस्तारे जो हर भाई बोनाने को के खाटी सान पीता रे जो हर भाई बोनाने के जो के दही दूध खाता रे जो अरे टाडी चीजाने खाजो के गर्मी न राहत माले अरे भाई बोनाने के जो के गर्मी न राहत माले भाई बोनाने के जो के गर्मी थकी बसता रे जो
1: जिम की पप्पू काका आपे गीत ने माध्यम तक घणो असल संदेश आपणे भाई बहनों ने आल्यो है तो आपनो मु धन्यवाद करू चाहूंगा कि आप हमारे कार्यक्रम तक जुड़े ना मने अटली अच्छी जानकारी आली
0: धन्यवाद
1: જાગૃતિ બુન જેમ કે આપણે આપણા વ્યાસમે પ્રભુ કાકા જોડ્યા તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તક ઘણા આકાની વાતે બતાડી હે કે આજે ગરમીનો ટાઈમ ચાલી રહ્યો હે એનમે સબતે કી મહત્વપૂર્ણ આપણને ટાઈમનું જ ધ્યાન રાખવું હે કે કયા ટાઈમ આપણને ઘરથી કી બહાર તેને કરીને ખેતરાના કામ કરવા હે ને કયા ટાઈમ આપણને ઘરમાં રહેવું સુએ એને સાથે એણે આપણને એ બી બતાડ્યું કે આપણે ખાનપાનમાં શું શું આપણને સામેલ કરવું હે ને દેશી ઉપાય આપણે શું કરવા હે જેન તકી આપણે લૂ તકી બચી શકું
2: હો વેન્જલી બોન અંજલિ બુન જેમ કે આજના કાર્યક્રમની માધ્યમથી આપણે ઘણા ઘણી વાતે કરી ને હવે આપ દેખી રહો કે ટાઈમ થઈ ગયો હે સૂટા પડવાનો તો સૂટા તો પડંગા પણ સાથે સાથે હમરે લઈ કર કિતને મોરે પડા સૂટમ
1: હવે

0: किसान भाई बोन गीता ऐसो पुरु नणस गीताते पड़ा सूट उम्मीद करा कि से बातें रही कार्यक्रम खेतीवाड़ी के माध्यम से कि ये बातें आपने गमी होंगा। आपने हमारो आजनो कार्यक्रम ने अनमे सलवा और गीत संगीत केवा लाग्या एना बारे में आप राय सुझाव आली शको आपने अणा पता माते
1: होवे भाईन बोनो लखीलो अमारो पतु है कार्यक्रम खेतीवाड़ी वागड़ रेडियो 90.8 FM मुकाम पोस्ट कुपड़ा वागथरा कैंपस बांसवाड़ा राजस्थान। अमारो पिन कोड नंबर है 3200001। હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે। અમારો ફોન નંબર હે 9460051234।
0: તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે એક ના વિષય ને હાતે તાર હુદી
1: રામ રામ રામ રામ।

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હામરવા વાળા અમાર હિતા ભાઈ બોન ને આપની બોન મનીષા
1: ને આપની બોન જાગૃતિ
2: ને આપની બોન અંજલિ નું
3: રામ રામ.
0: હવે ભાઈઓ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભી નું સ્વાગત કરે હા અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ પણ લઈને હાજર થી કે હા કાર્યક્રમ સમસ્યા સમાધાન ને એકના વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમથી કે અંજલિ બોન ને મનીષા બોન આપણે વાતે કરવા રહ્યા કે આપણે જે પુરાની પરંપરા હે એ દૂર થતી જઈ રહી છે ગામ થકી, અને આપણે જે સામાજિક સમસ્યા હે એ વધતી જઈ રહી છે. તેની હું સમસ્યા થઈ શકે ને સમાધાન હું થઈ શકે એના બારામાં આજે આપણે વાતે કરંગા.
2: હવે જાગૃતિપૂર્ણ આપે સહી કીધું કેમ કે આપણે દેખી રહ્યો કે ટેમ બદલવું તો જરૂરી હે, નવી સોચ ને તકનીકી ને હાથે અગાડી વધવું બી જરૂરી હે. પણ અણાના સબને વેસ મેં આપણને અણી વાતનું ધ્યાન રાખવું હે કે આપણે કઈ ચીજે વાય સુટતી જઈ રહી હે, આંતકી આપણું સમાજ મજબૂત બનેગા કે નહીં બનેગા. આવા સબ સવાલ હે જે આપણે મનમાં ઉઠવા જોઈએ, કેમ કે આપણે દેખો હા કે પહેલાના ટાઈમ મેં આપણે જે ગામ હે એનમાં અપનાપન વધારે હતું, મનક જે હતા એ એકાબીજાને સુખ દુઃખ મેં હાથે ઉભો રહેતા હતા, બુઝુર્ગની વાતે સાંભળતા, તહેવારને મળીને મનાવતા ને પ્રકૃતિનું સન્માન કરતા. પણ અભિનયના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ધીરે ધીરે આ જે ચીજે હે એ ખતમ થતી જઈ રહી હે, જિંદગી સમાજ મેં નવી સમસ્યા ઉભી થઈ રહી હે. તો આજે આપણે કાર્યક્રમ મેં એ જ જાણવા વાળા હો કે સમસ્યા હું હે, કેમ વધી રહી હે, આનું સમાધાન હું થઈ શકે.
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોન ખાતે ઘણા અક્કાની વાતે રીંગા અબર હામળા અગીત ને મોરે કરો આપણી વાતે.
1: હવે તો ભાઈ બોન આપ સાંભળતા રહો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM.

0: અંજલિ બોન, ગીતા આયુષ્ય પૂર્ણના ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. ને જેમ કે ગીતે કે પહેલા આપણે વિશે બતાડું હતું કે આજે આપણે વાતે રહેવા વાળી હૈ કે પુરાની પરંપરા થકી આપણે જે ગામ હે એ દૂર થતું જયું હે ને બઢતી સામાજિક સમસ્યા. જેમ કે આપણે કે આપણે જે ગામ હતા પહેલે આ ચોપાલે થતી હતી, ચોપાલે માટે હસી ગુંજતી હતી, મેલજોલનું મીઠાસ હતું, રિશ્તા મેં અપનાપન હતું. પણ આ જે ગામ હે એ ધીરે ધીરે આપણી પુરાની પરંપરા થકી દૂર થતું જઈ રહ્યું હે. આધુનિકતાની દોડમાં ગામનું સામાજિક તાનોબાનો કમજોર પડી રહ્યું હે ને ઘણી સમસ્યા જન્મ લઈ રહી હે. ગામ કેવલ મિટ્ટીને ઘરન નામ નથી ભાઈ બોન, બલ્કી આ સંસ્કારો પરંપરા સહયોગ ને સામૂહિક જીવનની પહેચાન હે. ભારતની આત્મા ગામોમાં રહે હે. પહેલે આપણે દેખતા હતા અંજલિ બોન ને મનીષા બોન કે ગામ મેં મન કા એક બીજાને સુખ દુઃખ મેં હાથે ઉભો રહેતો હતો. કિનક ને ઘર મેં શાદી હો, બીમારી હો, યા કોઈ સંકટ આવી ગયું હો તો હેત તો ગામ પરિવાર બની જતો હતો. પણ આજે સમય બદલી ગયું હે. આજનો સમય આ તસવીર આપણને હામે દેખાતી જ નથી કે આજે આપણે દેખા કે કોઈ પરિવાર હો યા કિનક ઘર મેં કોઈ બીમાર પડી ગયો હે તો મન કા આમ જ દેખીને ચલે છે, લેકિન કોઈ પૂછતું ભી નથી કે આ કેમ શું હે.
1: હવે જાગૃતિ બોની એની સાથે આપણે દેખો કે આપણે જે વધારે આબાદી રહે વે ભી આપણે ગામો મેં રહે, આપણે ગામની પહેચાન વે હે, આપણે પુરાની પરંપરાઓ આપસી ભાઈચારા અને સાદગીની મેલજોલી રહેવાની સંસ્કૃતિ માટે રહેતી હતી. પણ આપણે દેખો કે ટેમ બદલી રહ્યો વેણા સાથે આપણે ગામ હે વી ભી બદલતા જઈ રહી હે. શિક્ષા, તકનીકી, આધુનિક જીવનશૈલી ને આપણે ગામોનો વિકાસ કર્યું હે. વેણા સાથે આપણે દેખો કે ગામની પરંપરા એવી ધીરે ધીરે ખતમ થતી જઈ રહી હે. એને કારણે આપણે દેખો કે નવી સામાજિક સમસ્યા એવી ભી પેદા થઈ રહી હે. પહેલા આપણે દેખતા હોય કે ગામો મેં જે લોગ રહેતો હતો મળીજુલીને રહેતો હતો ને એકબીજા ખતી આપણું દુઃખ ને સુખ સાંજા કરતો હતો. પણ આપણ અભી દેખી રહી હે કે આપણે જે લોગ હેવી એકબીજા ખતી દૂર થતા જઈ રહી હે. આપણે દુઃખ કેને વતાડતા નથી હે ને આને જ કારણે આપણે દેખી રહી કે આ સમસ્યા હેવી વધતી જઈ રહી હે ને આપણને આ વિકાસની ઓર બદલાવ દેખાવો જોઈએ આ દેખવા નથી મળતું.
2: હવે મનીષા બોન આપે સહી કીધું તો જાગૃતિ બોન આપણે ભાઈ બોનોને એ જ કેવું ચંગા કે પહેલાના ટાઈમમાં જે ગામના મનક હતો એ પેડ લગાડતો હતો, તાલાબ જે હતો એની સાફ સફાઈ કરતો, પશુ ને પક્ષીઓનું ધ્યાન રાખતા હતા. પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો હો કે જે સમાજ હે એ પ્રકૃતિ થકી દૂર જતું જઈ રહ્યું હે. પેડ કટી રહે, પાણી બરબાદ થઈ રહ્યું હે, પ્લાસ્ટિક વધી રહ્યું હે ને ગરમી લગાતાર વધી રહી હે. આનું અસર આપણે દેખો હો કે પાણીની કમી, નવી નવી બીમારી આવી રહી હે, ખેતી માટે આનું અસર પડી રહ્યું હે ને પશુ જે હે એનું જીવન ભી સંકટમાં આવી ગયું હે. એની સાથે આપણે દેખો હો કે પહેલાના ટાઈમે જે મોટો મનકો હતો એનું સન્માન થતું હતું, એનાની સલાહ જે હતી એ સબ માનતા હતા. પણ અવડીના ટાઈમે આપણે દેખી રહ્યો કે બુઝુર્ગો જે ગઢલો મનક હે એ ખુદને એકલું મહેસૂસ કરે હે. ઘરમાં એનાની વાતને કોઈ સાંભળતું નથી, જેન તકી માનસિક રૂપ તકી તૂટવા લાગ્યા હે.
0: હવે અંજલિ પણ આપણે દેખા કે ગામે પહેલે તહેવાર કેવલ ઉત્સવ નથી બલ્કી સામાજિક એકતાનું માધ્યમ હતું. હોલી, દિવાળી, તીજ, ગણગોર આ હેતે પર્વ હેત ગામ મળીને ખાતે મળીને ખુશી મનાવતો હતો. પણ આજે દેખી રહ્યા કે તહેવાર જે હે એ પહેલે જેવી આત્મીયતા નથી રહી, મન કા આપણે ઘર સુધી સીમિત થઈ ગયા હે, સામાજિક જોડાવ કમજોર પડી ગયું હે. પુરાની પરંપરાઓ થકી દૂર થવાનો એક સૌથી મોટો પ્રભાવ યુવા માટે ભી પડ્યો હે. પહેલે જે યુવા હતા એ ખેતી કરતા હતા, પશુપાલન કરતા હતા, ગામના વિકાસમાં રૂચિ ભી લેતા હતા. આજે આપણે દેખી રહ્યા મનીષા બોન અંજલિ બોન કે ઘણા યુવા ગામની સંસ્કૃતિ થકી પસાડી ફેરી ગયા હે. આપણે દેખા કે શહેરની ચમક દમક થકી પ્રભાવિત થઈ ગયા હે ને આપણી જે જડ હે એની થકી કટતા જઈ રહ્યા હે. ગામ મેં જે બેરોજગારી, નશાખોરી ને અપરાધ હે આ સમસ્યા વધતી જઈ રહી હે. આપણે ભાઈ બહેનોને એ જ કેવું ચંગા કે આપણને અંત થકી કટવું નથી બલ્કી જુડવું હે. જઈવરે આપણે જુડંગા તો જ આપણી સંસ્કૃતિ ફેર થકી આવી જાગા.
1: હવે જાગૃતિ બોન એની સાથે આપણે દેખો કે આપણે ગામ હે આ બી ટેમ હાથે બદલી રહીએ હે. આપણે ગામના મન કહે બી શહેરની તરફ જ્યાદા આકર્ષિત થઈ રહી હે. મોબાઈલ ને ઇન્ટરનેટ નો વધારે ઉપયોગ કરી રહી હે, એન ખતે બી આગળ બળી રહી હે. વ્યક્તિગત સોચ બળી રહી હે, સંયુક્ત પરિવાર હે વી તૂટી રહ્યા હે ને ખેતી મેં મશીનોનો ઉપયોગ હે વો વધારે થઈ ગયો હે. પુરાના પરંપરા રીતિ રિવાજ એવી બી આપણને કમ થતા થતા દેખાઈ રહ્યા હે. આ સબ બદલાવને કારણે આપણે દેખો કે આ આપણે બદલાવે જીવન આપણે આસાનતે બનાવ્યું હે. પણ આપણે આ સામાજિક પરંપરા હે ને એનો ઢાંચો હે વેણે કમજોર કરી નાખ્યું હે.
2: હવે મનીષા બોન આપે સહી કીધું તો આપણે ભાઈ બોનોને આપણે ઈસ કંગા કે કોઈ બી પુરાની જે પરંપરા હે એ સહી હો એ આપણે નથી કહેતા. પણ હર પુરાની પરંપરા ગલત ભી નથી રહેતી. જરૂરત હે કે આપણને સમજદારી તકી અણી પરંપરાને સમજવું હોકા. જેમ કે જાગૃતિ બોન ને મનીષા બોન આપણે દેખ કે પરંપરાએ જે હે આપણે સમાજને જોડીને રાખે હે, પ્રકૃતિને બચાવે હે ને સંસ્કાર આલે હે, તો અણને આપણને અગાડી વધાવવું હે. કેમ કે આજના ટાઈમમાં ગામ બદલી રહે હે, જીવનશૈલી બદલી રહી હે ને સોચ ભી બદલી રહી હે. પણ અણા સબ બદલાવને વ્યાસમાં અગર રિશ્તે જે હે એની ગરમાહટ ખત્મ થઈ જાગા, સમાજ મે દૂરી બઢેગા, પ્રકૃતિ સંકટ મે પડેગા, ને મનક જે હે ઈ માનસિક રૂપ તકી એકલું મહેસૂસ કરેગા, તો અણી ટાઈમ આપણને બે ઘડી ઉભો રહીને વિચાર કરવાની જરૂરત હે. આપણને વિચાર કરવું હે કે પુરાની પરંપરાઓનો ઉદ્દેશ્ય ખાલી આપણને બાંધીને રાખવું નથી, બલ્કિ સમાજને જોડીને રાખવું હે, એનાનો સહયોગ કરવો હે, સાદગી બનાવીને રાખવી હે, અનુશાસનને હાથે આપણા જીવનને સંતુલિત બનાવીને રાખવું હે.
0: હવે અંજલિ પણ આપણે ભાઈ બહેનોને આપણે ઈ કંગા કે આધુનિકતા અપનાવવું ગલત નથી, પણ આપણી સંસ્કૃતિ ને પરંપરાને ભૂલી જવું ઈ સપ્તકી મોટી ગલતી હે. આપણે જે ગામ હે તારે ખુશાલ બની શકીગા જે વારે વિકાસ ને સંસ્કાર બે હાથે સાલેગા. આપણે નઈ તકનીક અપનાવવી હે, પણ પુરાની પરંપરાનું સમ્માન ભી કરવું હે. કેમ કે જે વારે સમાજની જડે મજબૂત રહેગા તે વારે સમાજ લાંબા સમય સુધી ટીકેગા. આજે જરૂર તણી વાત નહીં હે કે આપણે ગામને કેવલ વિકાસની દોડમાં અગાડી નહીં બધાવવા, બલ્કિ એને સંસ્કાર સહયોગ ને સામાજિક એકતાનું કેન્દ્ર ભી બનાવવા. ભાઈ પણ અગર આપણે હર વ્યક્તિ આપણે ગામ આપણી સંસ્કૃતિ ને આપણે રિશ્તા ને પ્રતિ જિમ્મેદારી સમજેગા, તો આપણે સામાજિક જેટલી ભી સમસ્યા હે એ આપણે આપ બસ સમાપ્ત થઈ જાગા. આપણે ભાઈ બોન ને ઈજ કેવું ચંગા અંજલિ બોન ને મનીષા બોન કે ગામની મિટ્ટી કેવલ ધૂળ નથી, બલ્કિ આપણી પહેચાન હે. અગર આપણે આપણી પરંપરાને બચાવીને રાખંગા, તો આપવાની પીઢી ભી સંસ્કાર ની રોશની મેં અગાડી વધેગા. આધુનિક આપણે બનવું હે, પણ આપણી જડે થકી આપણે જોડું થક્યું રહેવું હે. કેમ કે પેડ ચાહે કેટલું ભી ઊંચું કેમ નહીં હો, તાકત એની જડસ રહે.
1: હવે જાગૃતિ બોન એને સાથે આપણે દેખા કે આપણે ગામની સંસ્કૃતિ હે વેને ભી આપણે મહત્વ આલવું હે. આપણે ગામની જે સંસ્કૃતિ હે વે આપણી પહેચાન એને આ આપણને હિકાડે હે કે આપણે જે હે એકતા મેં શક્તિ હેતે રહે, સાદગી મેં સુખ હેતે રહે, મિલજુલીને આપણે શાંતિ કે તો હેતે રહી શક હ, ને આપણે પરિવાર ને સમાજ ને આપણે હેતે જોડીને રાખી શક હ. ભાઈ બોનો અગર આપણ આ સંસ્કૃતિ ખતમ થઈ રહી હે, આપણે સમાજે વો ભી કમઝોર થઈ રહ્યું હે, તે આપણે આ સંસ્કૃતિ બચાવવા બદલે આપણે લોકો ખાતે મળીને વાતે કરવી હે, આપણે સમાજની જે સમસ્યા હે વર્ણનું સમાધાન કાઢવું હે. તણા ખાતે આપણે દેખા કે આપણે ગામ હે વી ભી અગાડી વધેગા, ને આપણે ગામના લોક હે વી ભી આપણે ગામ મેસ રહેગા, ને આપણે અણા ખાતે આપણે દેખા કે આપણો સમાજ ને આપણે ગામ હે વો ભી અગાડી વધેગા.
2: મનીષા બોન તો જેમ કે અંજલિ બોન ને મનીષા બોન વાતે તો ઘણા કની કરી કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. હવે આપણે દેખી રહ્યો કે ટાઈમ થઈ ગયો હે આણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનો. સૂટા તો પડંગા, પણ સાથે પહેલા આપણે ભાઈ બહેનોને આપણું પતું બતાડવું ચાહંગા, તાકી આજનો આ કાર્યક્રમ એના કેવું લાગ્યું એના બારે મેં ઈ આપણને રાય સુઝાવ આલી શકીંગા. હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, વાસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હતી તાર હુદી
3: રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હૈ ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હૈ એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: એવો કહેવાય જૈવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે. પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી. જમીની પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે. એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત. તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે. બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
2: નાના અંજલિ બોન, હું થાગા?
1: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બોન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.